નું સરસ્વતી સાહુ, હટૌત બજાર, લાહોદલે કમલનાથ પટેલ, રાકેશકુમાર, સમીર અવરાજકુમારી પટેલ, ઔ પલારી લેહે નિતેશકુમાર, દુર્ગાપ્રસાદ, લખનલાલ, પૂનારામ ઔ કૃષ્ણા દેવાંગન. તો લેવો સુનાઓ અપન પસંદમાં પવન ચંદ્રાકર ઔર સાથી મન કે ગાયે યે ગીત.